ગ્રામ લક્ષ્મી કાર્યક્રમમાં અમારી સભ્ય બહેનોનું સ્વાગત છે. આજ કા કાર્યક્રમમાં આપકા સાથ છે આપકી બહેન અંતિમબાલા. સ્વીકાર કરો મારી રામ રામ. બહેનો, સુબહ સે લઈને રાત તક પહેલી અમારી જો આવશ્યકતા હોય ઉ છે પાણી કી. ઘર કા હર કામ કા લેણા હમકો પાણી કી જરૂરત હોય. સોચો, એક દિન અગર અમારા યહાં નળકમાં પાણી નહીં આવો તો અમારા હર કામ રૂકી જાય છે. ઓકા બાદ ભી બહેનો, હમ શાયદ આજ ભી જલ કી મહત્તા કા સમજી નહીં રહ્યા હૈ. જી કામ થોડા કમ પાણીમાં હોઈ જાય ઓકા લેણા ભી હમ દુગુનો પાણી વવાડી રહ્યા. પુરાણા સમયમાં પૂરા ગાંવ કા લોગ મિલીને કુવા બાવડી ન કો નિર્માણ કરતા થા, ન હર સાલ ઉનકી મરમ્મત, ઉનકી સાફ સફાઈ, ગળ નિકાલના જેસા કાર્ય સામૂહિક રૂપ સે હોતા થા. નદી તાલાબ ન કો પૂજન, શુભ કાર્યનામાં જલ કા કળશ કો પૂજન, એ સબ પરંપરાના આશીષની બની બહેનોન. ઇનકા પીછા બહુ ગહેરી વાત છુપેલ છે. જલ કી મહત્તા કા સમજના કા કો સંદેશ છુપેલ છે. અગર હમ આજ જલ કી મહત્તા કા ઓકા સંરક્ષણ કા પ્રતિ સજગ હોઈ જાવાંગા તો હમારી આવણા વાળી પીઢી કભી એ અમૃત રૂપી જલ આસાની સી મિલી પાવગા. બહેનો, પ્રકૃતિના હર ચીજ આપણા હિસાબ સી પર્યાપ્ત દેજ, પણ હમે કા અત્યધિક દોહન સી એકો સંતુલન બિગાડતા જઈ રહ્યા છે. હમારી પૌરાણિક અવધારણા કા સાથમાં લઈને હમારા પ્રદેશમાં જલ ગંગા સંવર્ધન અભિયાન કી શરૂઆત કરી ગઈ છે, જેમાં જન સહભાગિતા સી જલ કો સંરક્ષણ ન સંવર્ધન કા પ્રયાસ કર્યા જઈ રહ્યા છે. એના અભિયાન કા અંતર્ગત નઈ જલ સંગ્રહણ સંરચના નકો નિર્માણ, ન પૂર્વમાં બનેલ વર્તમાન જલ સંગ્રહણ સંરચના નકો જીર્ણોદ્ધાર, ઉનકી સાફ સફાઈ, જલ સ્રોતના કા આસપાસ પૌધારોપણ કા કાર્ય કા